ரைட், விழாவ ஹவுஸ் பகை வினாடி பண செகாய் அப்படியே அண்ணு விழாவ தமை அபில்ல தீயன்னே ஹபை அண்ண காலிங் மே விழாவே மதக்கிறோன என்எஸ்பி வாட்ட அரங்கின அலுத்ம அவஸ்தாவை கேன் அப்பே புஞ்சி பெட்டவுண்ட் இதிரிகிரியுமே புருது ஹெமதாமத் புருது கிறப்பு ஜாதிக்கு திரிகிரியுமே பேங்கோ ஹரஹா என்ன அது தாஸ் விசிஹய அவருத்தே அப்பே புஞ்சி பெட்டவுண்ட் தரங்க கரல ஜாயகிரகணி கரன் ஹம்பின ஹொந்தம அவஸ்தாவ தமை என்எஸ்பி பாட்டு பாட்டு ஹபன் கம் சித்ரு தரங்கே கியல கியானு மேக்கவில்லா ලංකාවේ පුරාමින් රජයේ සහ පෞද්ගලික පාසල් සිසුන් සියලුම දෙනාට එකතු වෙලා තරඟ කරන්න පුළුවන් අවස්ථාවක්. ඉතින් එන්සා කණ්ඩායම් හතරකින් සමන්විත මේ තරඟය සඳහා වා ඉදිරිපත් වුණොත් ඔයාලට හිතා ගන්න බැරි තරම් ලොකු තෑගි හිමි කරගන්න පුළුවන්. තරඟයේ තේමාව තමයි පුංචි ඉතිරියෙන් ලොකු හීන. ඉතින් එන්සා මේකට ගැළපෙන විදිහ අර්ථාන්විත නිර්මාණශීලී චිත්‍රයක් වාට එවන්න අවස්ථාව තියෙනවා සැප්තැම්බර් මාසේ 10 වෙනිදාට කලින්. ඔයාලට වැඩි විස්තර දැනගන්න පුළුවන් ළඟම තියෙන NSP ශාඛාවට ගියොත්, එහෙමත් නැත්නම් www.nsp.lk වෙබ්සයිට් එකට ගියත් ඔයාලට වැඩි විස්තර දැනගන්න අවස්ථාව තියෙනවා. ඒකනත් මතක් කරලා අපි ලස්සන සින්දුවකට යන්න හදන්නේ හවස 5 විනාඩි 52යි. මේ සින්දුවත් එක්ක අදට මම යනවා. අපි ආයිත් හෙට හවස 4ට හම්බ වෙනවා. වගේ මගේ බෝරින් නැති ඉවනින් ඩ්‍රයිව් එක 4 වටෙන්. එතකම් පරිස්සමින් ඉන්න. ගිහලන්න ජය වේවා. මම DJ අසා. Good night.